0: lip on ya.
1: Extreme energy drink.
2: 하지르발에 라마 소매되기 간과 소매세서 네팔간즈마 버퍼더로 비싸실로 호스피탈가 라기 가한 자니올라.
3: 에 떼소 봐야 또 진대리누 버더네니 네팔간즈마 이렇게 바기소리 간 스와스티 시아르 켄드라 천대이차니. 야하타 어느법이 비싸서게 또 다 버리스터 간 스와스티 프라비딕 바터 허릭딘 간 퍼릭션 거린차. 티티마트르카 오라 야하타 라마 소매되기 간 파키르허니 지르너록 간에 루시 간 찌라우니 간 컴순니 간 덤머우니 비라미허르고 우파자르 또 다 퍼라머서라 라마 소매되기 간 파키르허다. 간고 자리마 포알 퍼리코 간 허디 카리 로코 설리크리아 오퍼레이션 바터 우파자르 거린차. 사태이 칸 컴순니 비라미허루카 라기 칸마 라가우니 소스토데키 모헝고 썸마카 비빈나 모델카 칸카 메신 히어링 에드 비라미허루코 차하나 아누사르 우팔랍더가라인차 BTE, CIC, RIC 자스타 메신 허루파니 예히 우팔랍더찬
2: 에 떼소보에 아주발아이 떼하 라게라 우파자르 가라운다 이스파스터 순누 사크노 올라타
3: 어버시야 소마이모 우파자르 가르시 데리 수다르 삼바본차
2: 바게소리 칸 스와스테 시아르 켄드라
3: नेपालगञ्ज उपमहानगरपालिका वडा नम्बर 6 फुलटेक्रा आर्मी ब्यारेक सामुन्ने राप्ती रोड बाके सञ्चालक पुरन चौधरी
2: सम्पर्क नम्बर 9848206697 9852823697 र 9804383697
3: बहिरोपण निवारण कार्यक्रममा सहभागी हौ नियमित कानको जाँच गरौ शुल्कमा उत्कृष्ट शिक्षा कहाँ पाइएला
4: त्यसका लागि नेपालगञ्जको धम्बोजीमा अवस्थित सनबीम इंग्लिश मिडियम स्कूल छदैछ नि
3: हाम्रा विशेषताहरू
4: अनुभवी तथा दक्ष शिक्षक भएको
3: सुरक्षित वातावरण र यातायातको सुविधा भएको
4: मनोविज्ञानमा आधारित शिक्षण सिकाइ
3: अतिरिक्त क्रियाकलापमा विशेष जोड
4: वातानुकूलित कक्षा कोठा
3: अत्याधुनिक प्रयोगशाला खेलकुद र अन्य अतिरिक्त क्रियाकलापहरू मार्फत विद्यार्थीको व्यक्तित्व विकासमा विशेष ध्यान दिइने
4: एसईमा उत्कृष्ट नतिजा ल्याउन सफल यस विद्यालयमा कक्षा 11 व्यवस्थापन संकायमा भर्ना खुलिसकेको छ
3: सिट सीमित छन् आजै भर्ना हुनुहोस्
4: सनबीम इंग्लिश मिडियम स्कूल नेपालगञ्ज 1 धम्बोजी बाँके सम्पर्क नम्बर 081536422 98580 36422 98580 27994